0: Şavyani.
1: ගඩින් අගඩි සාලිස් 4 මිනිට් මේ නොදිහේක මෙගහර්ට්ස් දිවිහි FM දිවිහි FM මෙගඩිය ගල්ගුන් මේ කුරියම් මිගෙන්දා ශාවිය නිෂෝගේ බෑවිරිය කගුලා ලේෆ මෙවනි අස්සලාමු আলাইকুম
2: සලාම්
1: ෂාහූ කොබකිනේ හාලු
2: හාලු රංගල ඔම
1: බරාබර දෝ කොන් කමෙක මෙගඩිය ගති උලෙනි
2: මෙගඩිය හා මම ඉඳුණේ දෝ
1: ඉඳුණී ආ එයි කමෙක් කුරන් උරෙෆා ඉඳුණී
2: කමෙක් කුරා කරනවා මෙගඩිය දහවොත්
1: ફ્રી વાગોતે વી મે ઇનીએ તિબોની દો
2: આ મીમા હો એમ ફ્રી વાગોતુ કોલગા મી દેઓ
1: ઓ મીમા હોગે એમ મે ફ્રી વાગોતુ કોલકી મિયદુગે મિગડી એહણો
2: આ ફ્રી વાગોતુ કોલક
1: યા રબ્બી એહમ મી કેલેન્ડર કો બોલે વસળં જે હેનનો
2: અળં જે અળં જે
1: આ મી શોગે બાવરી વેંત મીગે કુરી
2: નો વન નો લાલા લો દો કુસ
1: નો વન દો હા હા હિંગાય મી હાર મી શોગે જે હે દેમસે કતે કોલ્લા ઇંગે શાવિય ની શોગે ફુરતા મસે કતે કે શાવિય ના ગુળું હુરે મસે કતે મી હતી ફનેર સિકુંત તેરેગા મી જે હે ની આ શાવિય ની નીમે ફસ બસ કિયાલ દે ઇંગે ફસ બસ કિયાલ દે વી શાવિય ની નીમે
2: ಶಾವಿಯನೆ ನಿಮೇದ
1: ಹಾ ಎಹಮ ವಾಗುತ್ತು ಫೆಶಿ ಫನರ ಸಿಕುಂತು
2: ಲಾಯಿದಾಯಿದು ಶಾವಿಯನೆ
1: ಶಾವಿಯನೆ ನಿಮೆ ಅವಸ್
2: ಶಾವಿಯನೆ ನಿಮೆ
1: ಫೈಯೆ ಹಿವನೆ ಫುರತಮ ದುವಸ್ ವೀಮ ಕಣ್ಣೆಗೆ ತಿ ಮಾ ಬೊಡಂ ಎರರಿ ಬಾಶಿ ಕಾಶಿ ತಾಶಿ ಮಾಶಿ
2: ಆಹಾ ಮಿ ವರ ನುಬಾ ಕೊಮ್ ಮಿ ವಿಸ್ನಿ
1: ಓ ಕೀನತಿ ವಿಸ್ನಿ
2: ಸುಕು ಮಿ ವಿಸ್ನಿ ಸುಕು
1: ಅಲೆ
2: ಕಾ ಕು ಬುನಿ ಹೆಂದೊ ಮಿ ವಿಸ್ನಿ ಶಾಮಿಯ ನಿ ಸುಕು ನ ನಿ ಮನೋಸ್ ಅಲಿ ಸುಕು ನೆ ಉರಿದೊ
1: ಓ ಕೀನೆ ಬಾಯೆ ಮಿ ಫಹಿ ಕೋಚೆ ಬಾಯೆ ಮಿ ಕಿಯನಿ ದೊ ಫಹಿ ಕುರಿ ಹಮ ರಾಸ್ಲಾಫ ದಾಣೆ ಕಮ
2: ದಾಣೆ ತಾ ಶಾಮಿಯ ನಿ ಮೇ ಮಿ ಕಿಯಾನ್ ದಾಣೆ ತಾ ದೆ ಮಿ ಕಿಯೆನ್
1: ಎಚ್ಚೆ ನುಬುನೆ ಫಹಿ ಹೆಮೆ ಮಿ ಬುನಿ ಶಾವಿಯ ನಿ ನಿಮೆ
2: ಏಕ ಮಿಕೊಳ ಮಿಕೊಳ ಸಿಕುಂಡಿಯ ಆಮೆ ದಿಯ ಶಾವಿಯನೆ ಸುಕುನ ನಿಮೆ
1: ಎಹೆಂ ಮಣಿ ಅಳೆ
2: ದೆಮಿತರ ರಣಿ ಮಿಸಾಲಕ ರವ್ಯಸ್ ನಿಮೆನೆ ಅಲಿ ಕುಸುಕುಂ ಕಣ್ಣೆಂಗೆ ರೋ ಮಿಮೆನೆ ಚೆಸೆ ಅಲಿ ಕು ಶಾವಿಯನೆ ಸುಕುಂ ದಾಯ
1: ದಾಯ ರವ್ಯ ಶಾವಿಯನೆ ನಿಮೆನಿ ಮೇ ಶಾವಿಯನೆ ಅಲಿಫಾ ಒಳುನಿ ಮಿಫಾರ ದೋ
2: ಅಲಿಫಾ ಒಳುನಿ ದೆಂಗೆ ಮಿಬುನಾ ಹಂಗೆ ಸುಕುಂ ವಿಸ್ವದೆಗೆನ್ ನೆ
1: ದೆನ್ ದೆನ್ ಫಹರ ಹಂಗೆ ದೇವ ಫಹರಕಮ ವಾಣೆ ಮಿಶೋಗ ಬೈವರಿ ವೇಲ
2: ಮಂಗಳವಾಣ
1: ಎಹಮ ಫಹಿದೆ ಮಿಕೊಳು ಗೆನಸ್ತೇನಲ್ಲ ಅವೆ ಇಂಗೆ ಶಾಹು
2: ಓಕೆ